0: ஹவச துணை வினாடி துணை
1: மெய்பை மொழிமத கிரீம சுரேகி முமாக தொட்ட
2: රථවාහන තදබදයක් ඇති අවස්ථාවක අපරීක්ෂාකාරී ලෙස ධාවනය නොකරන්න.
1: සුභ ගමනක්. පරිස්සමින් ගිහින් එන්න.